વાડી બાપે ફિકર પડેલા 12 વર્ષ 18 વર્ષ વાસુદેવ દેવકાર સગાઈ કરનાર સગાઈ કઈ કે લાગો કૃષ્ણ ભગવાન જન્મે નારાયણ કલાકુ મેં ખતમ જે કર્યું તો કલાકુ મને મારે વાળો કોઈ મળે નહીં કરતા કંસ રાજા મને વિચાર કરેલા વિચાર કરે

0: રાજાના કંસ રાજા ફિકર પડેલા વાસુદેવ દેવકારો વાયા વેગો
1: બાદમાં
0: ઘરે ના આવગે ઘરે ના આવગે ધન્ય થી ધન હોટો પડેલા જના સત ધાતુ પુતળા પિંડ કેર દેવકીર ગર્ભે માં આવગો ધન્ય ધન વીતે લાગ વીતે.